0: નેલા રે જાઉ મારી નેલા, જાઉ મારી નેલા રે જાઉ મારી નેલા.
1: ઓય હો સુનુ છો
2: ઈબ એડે ટાન ખરાનો તમે કેન કે બહારો છો? ના દેખબાર કે આકાશ નો નિયા બરસિલા બાગે લાગુચે.
1: અરે જરૂરી કામ ટે પડી ગલા પરે નહી ગલે નહી ચલે પોલે આમે જે સંગે સંગે.
2: ઓહો રે તમર જરૂરી કામ હો સંગે છતાટા નહી કરી મુડે ઉદાગામ છટે દે કરી જો. આ તમર જન કલા ચશ્માટે રખી છો હેટા લગાલે તો હીરો બાગે દિસો ગો. હેટા લગી કરી ગલે ના હેતા ફિરબાર લાગી જદી ડેરી હેવા બોલે સંગે પાન બોતલટા ભી ધરી થો.
1: ઓહો રે મુરસિયાની ઈ કથાટા જન કહેલ નહીં મન કે પહેલા. અરે જાઉ મારવાનું નીચકે બચાવાર લાગી ઈ સબ કથા કરવાર કે પડવા નહીં હેલે વિપદ બુઝલો.
2: મારી